देव की देवाधिदेव शिव स्वरूप देवपुरी जी महादेव की आराध्य भगवान श्री दीप नारायण महाप्रभु जी की आराध्य सतगुरुदेव हिंदू धर्म सम्राट श्री स्वामी माधवानंदपुरी जी महाराज की सनातन धर्म की भक्त और भगवान की जय। आराध्य गुरुदेव के सभी परम भक्त धर्म प्रेमी सज्जनों, आज का दिन बड़ा ही शुभ दिन है। गुरु पूनम का पर्व, आप सभी को ओम श्री अलखपुरी जी सिद्धपीठ परंपरा की ओर से आशीर्वाद, ब्लेसेड सेल्फ, स्पिरिचुअल सीकर्स, ब्रदर्स एंड सिस्टर्स राउंड द वर्ल्ड, टुडे ऑन दिस होली ओकेशन ऑफ श्री गुरु पूर्णिमा, ब्लेसिंग इज कमिंग फ्रॉम ओम श्री अलखपुरी जी सिद्धपीठ परंपरा, होली लैंड भारत। वेलकम ऑल ऑफ यू हियर एंड दोज हु आर इन अदर कंट्रीज। द गुरु पूर्णिमा हैज मैनी मीनिंग्स। First, what Upanishad and Ved says, Tamso ma Jyotirgamaya, lead us from the darkness to the light, Agyan se Gyan ki taraf. Aradhya Gurudev श्री स्वामी माधवानंद जी भगवान कहते थे, ज्ञानहीना पशु समाना, विदाउट नॉलेज वन इज लाइक ए एनिमल। नॉलेज इज द लाइट and ignorance is the darkness. The light of the knowledge is not this physical light which we see with our physical eyes, but it is the light which is within ourself in each and every entity. But out of 8.4 million different creatures, human have got a special body and got a powerful tool that's called intellect. But the intellect, buddhi jo hai, buddhi ko gyan विद्या चाहिए। बुद्धि को जैसी शिक्षा जैसा ज्ञान दोगे वैसा ही व्यक्ति सोचेगा बनेगा। व्हाट काइंड ऑफ एजुकेशन यू विल गेट लाइक दैट यू विल बी एंड यू विल थिंक लाइक दैट। In the police training, the policeman goes, he gets the training for the police, how to act, how to behave,
how to be. His thinking, his knowledge, a training makes him a police. A driver gets the knowledge how to drive and he becomes the driver. So the driver, similarly, चोर को भी ट्रेनिंग मिलती है तो वो चोर बनता है, आतंकवाद बनता है या और भी बनता है जैसी शिक्षा मिलती है. Therefore the intellect needs a particular education. Second, the education for the humans is a very important, and that is the spiritual and ethic principles, where one understands the value of the Sanatana. The Sanatana values makes the human a human. So this, the education is from the master, from the guru. Only the language is different. You call master and in Hindi we say guru. That's all. झगड़ा केवल भाषा का है और कुछ भी नहीं. आप रामायण गीता पढ़ोगे तो मुसलमान शायद नहीं समझेंगे, स्वीकार नहीं करेंगे, और अगर वो कुरान उर्दू पढ़ेंगे तो आप स्वीकार नहीं करोगे, क्यों, आप नहीं समझ रहे हो. बात वही है. अच्छी बात रामायण भी कहती है, अच्छी बात कुरान भी कहती है, बाइबल भी कहती है. डिफरेंट इज ओनली द लैंग्वेज. इट्स ओनली वन. एक कहता है कि मेरे दादी सा है, कोई है. दूजा कहता है कि मारी मामी है, कोई है. तारा मामा री बू है, कोई. मारी माँ है, मामी नहीं कहो. एक है हमारी दादी है, एक है हमारे माँ है, दूसरे कहता है हमारी बेटी है, तीसरे कहता है हमारी बहन है, और दूसरा कहता है हमारी बुआ है, दूसरा कहता है हमारे काकी है. आंटी नहीं ये बेटा, आजकल कह के आंटी, ये आंटी थारी बापरी आड़ी क्यों गंदी गंदी बातें करो है, काका काकी माजी बाजी वो करो. लेकिन दूसरा कहता मेरी बेटी है, हमारी पोती है. है वो महिला एक ही है कि नहीं, एक ही महिला है. नाम से बांट दिया, भाषा से बांट दिया. दादी है, माँ है, बेटी है, बहन है, बुआ है, काकी है, पोती है, बट है वो एक ही. सिमिलरली गॉड इज वन, विच गॉड हैज नो नेम. And all are talking about a God for oneness. So this education, the ethic and spiritual education we get in the Gurukul. Gurukul means school. अब हमारे हिंदुस्तान के लोगों को कहते हैं कि जाडन गुरुकुल में भर्ती करिया है. नहीं बाप जी, हमारे गुरुकुल में नहीं जानो, हाँ हमारे स्कूल में जानो है. उन्होंने ठा तो है को नहीं. बाप जी मैं टावरों ने हिंदी नहीं पढ़ानी, अंग्रेजी पढ़ाओ तो नौकरी लागी. कितनी दुर्भाग्य की बात है कि तुम लोग इस प्रकार से सोचते हो कि हिंदी पढ़ाओ तो हमारे छोरों ने नौकरी नहीं लागे. नौकरी पड़ी खाडा रे माए. मनुष्य बनाओ बच्चे को. आज हिंदी का टीचर ही को नहीं मिले, संस्कृत का कोई मास्टर ही को नहीं मिले,
ને અંગ્રેજી પટિયાળા રોતા ફેરે કોઈ મને ઝાડુ લગાવવાની કોઈ નહીં રાખે. ઇસલિયે દુર્ભાગ્ય હૈ કે હમ હમારી સંસ્કૃતિ કો છોડ દિયા, ઇસલિયે કે તુમ્હારે પાસ ગુરુ જ્ઞાન નહીં હૈ. તુમને વો જ્ઞાન સિખા, તુમને વો સંસ્કાર સીખે, જો સંસ્કાર તુમ્હારે કો આગે નહીં બઢા સકતા હૈ, ક્યોંકિ વો સંસ્કાર આપકો વો સંસ્કૃતિ નહીં બનાને દેગા. સંસ્કારો સે સંસ્કૃતિ બનતી હૈ ઓર સંસ્કૃતિ સે માનવ બનતા હૈ, માનવતા કી દેશ કી રક્ષા કરતા હૈ સંસ્કાર. આજ તો બસ નોકરી ચાહી જે પે અંગ્રેજી બોલો, નહેંગ જગો અંગ્રેજી બોલે બેટા, ને કેવા અંગ્રેજી મેં ભાષણ દો કે નહીં નહીં હિન્દી મેં જ બોલું બાપજી, બોલો આદિ કચરી. અમે અંગ્રેજી બોલે મને કહે મેરેજ તો પૂછ કર જાણો કે સ્ટેટ, અરે બાબાજી સ્ટેટ જાઓ, અરે કી સ્ટેટ મેં જાઉં, ગુજરાત મેં જાઉં કે રાજસ્થાન મેં જાઉં કે મધ્યપ્રદેશ મેં જાઉં, અમે સ્ટ્રેટ તો નહીં કહે સ્ટેટ સ્ટેટ. આ થોડી અંગ્રેજી, અરે પૂરી શીખી નહીં. બંગાળ સે એક લડકા ગયા ઇંગ્લેન્ડ પઢને કે લીએ, તીન સાલ કે બાદ વાપસ આયા ઓર રવિન્દ્રનાથ ટાગોર કે પાસ ગયા. અંગ્રેજી બોલ રહા હૈ ટાગોર સાહેબ, બંગાળી બોલ રહે હૈ તો ટાગોર સાહેબ બંગાળી બોલ રહે હૈ તો ડબો ટાગોર સાહેબ કો કહે મુજે અંગ્રેજી પસંદ હૈ. તો ટાગોર સાહેબ ને કહા અચ્છી બાત હૈ બોલો અંગ્રેજી. વો ચાર શબ્દ નહીં કયો આ ટાગોર સાહેબ ને કહા કે બેટા તું અંગ્રેજી હિ કયો બિના હિ તું બંગાળી ભૂલ ગો, હે તો તુમ લોગ અંગ્રેજી પૂરી હિ કયો બિના થે, મારવાડી ને રાજસ્થાની ભૂલ ગયા, હમારી માતૃભાષા હે ઉસકે દ્વારા હિ ઉસી ભાષા કે દ્વારા તુમ્હારી શોભા હૈ ઓર દૂસરી શોભા નહીં હૈ. હમારે દેશ કી સંસ્કૃતિ વહી કામ આયેગી. કહા હૈ કે બણિયાણી રેશી નહીં રેશી સુધારી, હોનારી પરિજાવ સી કે બાબી કુમારી, હે કે બણિયાણી રહે નહીં ને રેશી સુથારી, આ હોનારી પરિજઈ કે બાબી કુમારી. કોણ કહે રહી હૈ રાવણ કો, રાવણ કી પત્ની કે રાવણ તું બના કરકે હટ કરકે સીતા કો લાયા, વો નહીં રહેગી, વો થાકી કો નહીં હૈ, રેસી સુથારી થારી હૈ વોહી રહેંગી, હે હટ કર્યો તો હોનારી લંકા પરી જઈ. કોણ કહેવે કુંભકર્ણ કી બાબી મંદોદરી કહે રહી હૈ. તો ઇસલિયે થે ઉદાર લાયોડી ભાષાને, પડને પેટ ભરા મત કરો, બુદ્ધિ જ્ઞાન ઉસમે જ્ઞાન ભરા હૈ સંસ્કૃત કે અંદર મે. એની હાઉ સોરી ધેટ આઈ હેવ ટુ સ્પીક બિટવીન ઇન હિન્દી એન્ડ સંસ્કૃત, આઈ ડોન્ટ નો સો આઈ હેવ ટુ સ્પીક લિટલ બિટ ઇંગ્લિશ બીકોઝ ઓલ ઓફ યુ, બટ આઈ એમ ટેલિંગ ધીસ ઇન્ડિયન્સ દે શુડ લર્ન ધેર મધર ટંગ and then after they should learn English. They don't know English and they forgot the Hindi. I asked someone address, I have very wish the direction is going there, oh, where is that place, so say state, state is not a path, direction is straight, but wo straight to aata nahi hai. Or મહારાજ જી વો ક્યાં કહે યોગા કે અંદર હમે, તો હમ કહેતે અચ્છા ભાઈ, અરે ભાઈ ગાડી ચલાવો કોન્સન્ટ્રેશન કરો, તો વો કે કોણ સા સ્ટેશન, અરે બાપજી કોણ સા સ્ટેશન ચાલ રહ્યા હો ની, કોન્સન્ટ્રેશન ને કોણ સા સ્ટેશન, આ થોડી અંગ્રેજી ને આ થોડી હિન્દી, સહી વાત હૈ કે નહીં. ઇસલિયે
That's why Guru Purnima, it is very important because of the education. Sanatan values of the human life, human qualities, human abilities. This is a Guru Purnima, and then is a worship of that divine who gave you the knowledge. Then is the birthday of Bhagavan Vedvyasa, and every disciple adores, remembers to keep this living culture. So Guru Purnima is a festival of the culture. To protect the culture is called a living culture. Sanatana Dharma is a living dharma. Sanatana Dharma is a living dharma. What does it mean? What means the living dharma? One mother gives a birth to a child. It is the dharma of the mother to give a birth to the child. It's her dharma, wo Sanatana Dharma. A one tree gives you fruit. It is the dharma of the fruit tree to give the fruit. एक माँ बच्चे को जन्म देती है, बच्ची को जन्म देती है, वो उनका धर्म जो है वो सनातन धर्म है. और इस युग के अंदर, इस आधुनिक युग में गुरु के बिना कोई काम चल ही नहीं सकता है. कौन सा गुरु? थारा मास्टर स्कूल में. स्कूल के मास्टर आपके गुरु है. इसलिए और सभी सिस्टम विल स्टॉप ब्लॉक, बट द सनातन धर्म गुरु एंड डिसाइपल विल एवर एंड एवर विल लास्ट. दैट्स व्हाई इट्स कॉल्ड इटर्नल रिलीजन ऑफ सनातन. द रिलेशन ऑफ द मदर, चाइल्ड, हस्बैंड, wife, nature, etc., etc. Therefore, the Guru Purnima has a great meanings than other any festivals. हम मनाते हैं भगवान कृष्ण की जन्माष्टमी. वो एक ही जन्माष्टमी मन रही है, लेकिन गुरु पूर्णिमा जो है अरबों खरब महर्षि ऋषि मुनियों की और आने वाले संतों की वो बनती रहेगी. वही इसीलिए दैट इज द ग्रेटेस्ट फेस्टिवल. दैट्स कॉल्ड लिविंग फेस्टिवल. गुरु पूर्णिमा इज लिविंग फेस्टिवल. जिंदा और सब संप्रदाय चली जाएगी, लेकिन ये सनातन संस्कृति कभी नहीं मिटेगी, क्योंकि ये शिष्य और गुरु का नाता है. आप सभी को बहुत बहुत साधुवाद. आप आए, यू केम ऑल, वेलकम. नाउ इज द टाइम फॉर प्रसाद, देन आफ्टर विल बी भजन, एंड भजन के बाद में आनंद, और आनंद के बाद में जागृत. तो जागृत, सुसुप्त और स्वप्न तीनों ही एक ही पंडाल के नीचे दर्शन होगा. कोई तो करेगा ऐसा, दूसरा कहेगा हाँ है. तो खाना पीना ने सोना और गाना सब यहीं पे होना के बाबू जी कमरों के कमरा तो गणे जा हुई जा. कमरा की कोई कमी नहीं है, हमें तो कमरा खूब है. मां कोई नाग देवता बैठा वेला तो आ बारिश में खेत पानी भरियोड़ो हैंग है. जको ध्यान राख जो भाई सरप अरप आ जाता है, इसलिए इधर उधर जाते हो. और दूसरे ये बार बार हमेशा कहते हैं कि लोग
चले जाते हैं लघु शंका करने के लिए, पेशाब करने के लिए इधर उधर। ये पानी हमारे तालाब में जाता है, पानी पीने को जाता है, बाथरूम बने हुए हैं उधर ही जाना। अब इस बार पुलिस वाले कह रहे हैं कि अगर आप को बाहर इधर उधर निपटते देखते हुआ तो पुलिस वाला फोटो लेगा। कहला कोई को नहीं, पुलिस वालों को मैंने ऐसा फोटो दे रखा, कैमरा दे रखा है, दूर से वो देख करके क्लिक करेंगे और कहेंगे बाप जी ओ अटे बैठो तो। इसलिए हमें उसी जगह जाना है जहां सुविधा दी हुई है। भजन होंगे रात्रि भर, आप भजन गाना। सुबह प्रोग्राम होगा 8 बजे, 8:30 बजे गुरु पूजा होगी गादी की, और उसके बाद में यहां से भी सज्जन आएंगे दर्शन करेंगे, तो कार्यक्रम चलता रहेगा। अब भोजन होगा तो आप सभी प्रसाद पाए, और आफ्टर वन आवर ईटिंग इट विल बी अगेन द सत्संग। विश यू ऑल द बेस्ट ऑल डियर ब्रदर्स एंड सिस्टर्स राउंड द वर्ल्ड। इफ यू वॉन्ट टू लिसन द भजन्स देन इट विल बी webcast and bhajans whenever you like. You can put on your television and you can see or hear the bhajan. Bol Sanatan Dharma Ki Jai, Sat Guru Dev Ki Jai.